0: Good Track, brought to you by Derry Valley.
1: Happy Halwai brings your taste buds oodles of happiness with authentic gulab jamun, rasmalai, motichur laddu and much more. Visit happyhalwai.com.
0: Back to back hits across the Leica Radio Network.
2: Leica Radio.
0: Traffic and travel.
3: I'm Louisa Gale, and it is finally looking better now southbound on the M6 following this morning's accident between Junction 10 for Wolverhampton and 9 for Wednesbury, and all lanes have reopened as well following a breakdown earlier approaching Castle Bromwich Junction 5. However, care needed as you'd north on the A1 through Empingham. Emergency repair works to close the lane there following a burst water main between the Empingham turn-off Pickworth and the Stretton turn-off. And in Shenstone, a demonstration has blocked Lynn Lane this morning between Ashcroft Lane and Station Road, and it's like to get very busy as well heading out of Kidderminster Town Centre on the A449 Worcester Road because the roadworks in Temple Lights now in place not far from the Mare and Colt pub and Rainers. And that's the latest traffic and travel.
0: This is the Leica Radio Network, the largest Asian commercial radio network in the UK, broadcasting in Greater London, Greater Manchester and the Midlands. Tune in wherever you are in the world by downloading the Leica Radio mobile app. Listen live or listen back to your favourite shows or log on to leicaradio.com and listen via the website. If you like what you hear, do tell us. Email us info@leicaradio.com or you can advertise on the Leica Radio Network by emailing sales@leicamedia.co.uk.
2: He hit
0: Leica Radio.
4: This part of the show is sponsored by O Hum Nawa Tum Dena Saath Mera every day at 8 PM on Star Plus and stream it anytime on Jio Hotstar.
5: દુબઈ માં પ્રોપર્ટી ખરીદવાની તમારી સફર હવે લેસ્ટર થી શરૂ થાય છે.
6: હેલો એવરીવન, ધીસ ઇઝ રિઝવાન સાજન, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ ડેન્યુ પ્રોપર્ટીઝ, અને અમે લાવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી એક્સપો મારિયટ હોટેલ લેસ્ટર માં 26-27 સપ્ટેમ્બર માં.
5: પોર્ટ રિયલ એસ્ટેટ તમને આમંત્રિત કરે છે ડેન્યુ પ્રોપર્ટી સાથે દુબઈ પ્રોપર્ટી એક્સપો માં. મેરિયટ હોટેલ સ્મિથવે લેસ્ટર, LE19 1SW, 26 અને 27 સપ્ટેમ્બર સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. જાણો ગ્રીન્સ, બ્રીઝ અને શાહરૂખ વિશે. પ્રોપર્ટી 1,90,000 pounds થી બુકિંગ માત્ર 5,000 pounds થી. દુબઈ ની મફત ફ્લાય આઉટ ઓફર્સ વિશે પૂછો. દુબઈ ની તમારી સફર અહીંથી શરૂ થાય છે. શરતો લાગુ.
7: લેસ્ટર, નવરાત્રિની ધમાકેદાર રાતો માટે થઈ જાવ રેડી. KDR ઇવેન્ટ્સ એન્ડ બીચ પ્રમોશન્સ પ્રાઉડલી પ્રેઝન્ટ્સ નવરાત્રિ ફેસ્ટિવલ 2026, 11th થી 28th ઓક્ટોબર, લાઈવ ફ્રોમ ઇન્ડિયા. ગરબા, ડાંડિયા, મ્યુઝિક અને ફુલ ઓન ફેસ્ટિવ વાઇબ્સ એવરી નાઇટ ફ્રોમ 7 PM એટ અવંતી ફિલ્ડ સ્કૂલ, લેસ્ટર. ટિકિટ્સ જસ્ટ £5 થી સ્ટાર્ટ. બુક યોર ટિકિટ્સ નાઉ ઓન ટિકિટ સોર્સ ઓર કોલ બીજે 07957477330. રેડિયો પાર્ટનર લાઈકા રેડિયો.
8: हमारी रक्षक है वो.
9: बालाजी टेलीफिल्म्स प्रेजेंट्स द वन फोर्स ऑफ द फॉरेस्ट.
10: मुझे ये जो अजीब सी चीजें दिखाई दे रही है उन सबका मतलब क्या है, कौन कर रहा है ये?
9: मिस्ट्री, फैंटेसी, एक्शन. द वन स्टारिंग सिद्धार्थ मल्होत्रा एंड तमन्ना भाटिया इन सिनेमास फ्राइडे 25th सितंबर. फॉर यूके रिलीज डिटेल्स फॉलो बकरानिया मीडिया ऑन इंस्टाग्राम.
11: 4 stars, 1 stage, 1 date. Jay's Entertainment presents Bollywood Legends featuring actor Sanjay Kapoor. Actor Aftab Shivdasani. Playback singer Amantrika. And singer Mayuri Patalia. Sunday the 27th of September at De Montfort Hall, Leicester from 7 PM. Tickets from £20. Book now at demontforthall.co.uk or call Mr. B on 07860 280655. Exclusive radio partner Leica Radio. Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free Herald catalogue today. Call on 0208 507 7900 or download the catalog from heraldplastic.com. Herald is a manufacturer of high quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldplastic.com.
2: साउथ हॉल ट्रेवल की एक और ऊंची उड़ान देखिए, दुबई की शान, फ्लाइट, होटल, साइट सींग, डेजर्ट सफारी, यानी दुबई में सारा इंतजाम और पैकेज की प्राइस बेहद कम। साउथ हॉल ट्रेवल का दावा है कि 24 घंटे के भीतर कहीं से कम में ला के दिखाएं तो ये रिफंड या डिफरेंस वापस कर देंगे। तो दुबई के लिए तैयार, यू डू द पैकिंग, दिल डू द प्लानिंग। कॉल साउथ हॉल ट्रेवल ऑन 0208574-8410, that's 8574-8410.
12: Safo Travel, at all protected.

0: Show is sponsored by O Hum Nawa Tum Dena Saath Mera every day at 8 PM on Star Plus and stream it anytime on Jio Hotstar.
1: દુબઈ માં પ્રોપર્ટી ખરીદવાની તમારી સફર હવે લેસ્ટર થી શરૂ થાય છે.
2: હેલો એવરીવન, ધીસ ઇઝ રિઝવાન સાજન, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ ડેન્યુ પ્રોપર્ટી, અને અમે લાવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી એક્સપો મારિયટ હોટેલ લેસ્ટર માં 26-27 સપ્ટેમ્બર માં.
1: પોર્ટ્સ રિયલ એસ્ટેટ તમને આમંત્રિત કરે છે ડેન્યુ પ્રોપર્ટી સાથે દુબઈ પ્રોપર્ટી એક્સપો માં. મેરિયટ હોટેલ સ્મિથવે લેસ્ટર, LE19 1SW, 26 અને 27 સપ્ટેમ્બર, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. જાણો ગ્રીન્સ, બ્રીઝ અને શાહરૂખ વિશે. પ્રોપર્ટીઝ 1,90,000 pound થી, બુકિંગ માત્ર 5,000 pound થી. દુબઈની મફત ફ્લાય આઉટ ઓફર્સ વિશે પૂછો. દુબઈની તમારી સફર અહીંથી શરૂ થાય છે. શરતો લાગુ.
3: I can't wait for our holiday. Sun, sea, no work.
4: Same, but how are we supposed to use our phones abroad? Roaming costs a fortune.
3: Not with SIMZI. You get data in 220 plus destinations with 4G and 5G where available.
4: And I can keep my number for WhatsApp and bank OTPs. Exactly. Plus, it's flat rate, so no bill shock, and you're ready in just 3 minutes.
3: Brilliant. And there's 10% off with Roam Free 10.
4: SIMZI, powered by Leica Mobile. Check if your phone works at SIMZI.com. Terms apply.
5: લેસ્ટરના લિટલ ગરબા સ્ટાર્સ તૈયાર થઈ જાઓ. KDR ઇવેન્ટ્સ એન્ડ બીચ પ્રમોશન પ્રાઉડલી પ્રેઝન્ટ્સ કિડ્સ ગરબા 2026 વિથ લાઈવ ફ્રોમ ઇન્ડિયા. સેટરડે 17th ઓક્ટોબર બપોરે 1 થી 4 એટ અવંતી ફીલ્ડ સ્કૂલ લેસ્ટર. 1 થી 10 વર્ષના કિડ્સ માટે એન્ટ્રી જસ્ટ 5 pounds. ટિકિટ્સ અવેલેબલ ફ્રોમ ટિકિટ સોર્સ ઓર કોલ બીચેસ 07957477330. મસ્તી, મ્યુઝિક અને ફુલ ઓન ગરબા ફન. રેડિયો પાર્ટનર લાઈકા રેડિયો.

0: Khatron Ke Khiladi every Saturday and Sunday at 7:30 PM on Colors. And watch it anytime on Jio Hotstar.
1: દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાની તમારી સફર હવે લેસ્ટર થી શરૂ થાય છે.
2: હેલો એવરીવન, ધીસ ઇઝ રિઝવાન સાજન, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ ડેન્યુ પ્રોપર્ટી, અને અમે લાવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી એક્સપો મારિયટ હોટેલ લેસ્ટર માં 26-27 સપ્ટેમ્બર માં.
1: પોટ્સ રિયલ એસ્ટેટ તમને આમંત્રિત કરે છે ડેન્યુ પ્રોપર્ટી સાથે દુબઈ પ્રોપર્ટી એક્સપો માં. મેરિયટ હોટેલ સ્મિથવે લેસ્ટર, LE19 1SW, 26 અને 27 સપ્ટેમ્બર, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. જાણો ગ્રીન્સ, બ્રીઝ અને શાહરૂખ વિશે. પ્રોપર્ટીઝ 1,90,000 પાઉન્ડ થી, બુકિંગ માત્ર 5,000 પાઉન્ડ થી. દુબઈ ની મફત ફ્લાય આઉટ ઓફર્સ વિશે પૂછો. દુબઈ ની તમારી સફર અહીંથી શરૂ થાય છે. શરતો લાગુ.
3: For 15 years, Jannan has been part of your story across generations, across cultures, across every style. For everyday moments, special occasions, celebrations and new beginnings. Because style has no age, no background and no boundaries. 15 years of Jannan. For you, for us, for everyone. The Jannan and J. Dot Anniversary Sale, up to 70% off, starts on September the 25th online and on the 26th of September in stores nationwide.

0: Energize your evenings with the Radio Wally roller coaster.
1: From Southall Broadway to the London Tube, UK, the big bang of entertainment has arrived. Big movies? Check. Biggest of stars? Check. Unmissable reality drama to blow up your group chat? Absolute check. Jio Hotstar is now live in the UK. Download the app and subscribe today.
2: દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાની તમારી સફર હવે લેસ્ટરથી શરૂ થાય છે.
3: હેલો એવરીવન, ધીસ ઇઝ રિઝવાન સાજન, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ ડેન્યુ પ્રોપર્ટીઝ, અને અમે લાવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી એક્સપો મારિયટ હોટેલ લેસ્ટરમાં 26-27 સપ્ટેમ્બરમાં.
2: પોટ્સ રિયલ એસ્ટેટ તમને આમંત્રિત કરે છે ડેન્યુ પ્રોપર્ટીઝ સાથે દુબઈ પ્રોપર્ટી એક્સપોમાં. મેરિયટ હોટેલ સ્મિથવે લેસ્ટર, LE19 1SW, 26 અને 27 સપ્ટેમ્બર સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. જાણો ગ્રીન્સ, બ્રીઝ અને શાહરૂખ વિશે. પ્રોપર્ટીઝ 1,90,000 pounds થી બુકિંગ માત્ર 5,000 pounds થી. દુબઈની મફત ફ્લાય આઉટ ઓફર્સ વિશે પૂછો. દુબઈની તમારી સફર અહીંથી શરૂ થાય છે. શરતો લાગુ.
4: No need to fly back home this summer holiday. Come to Ambala and try out our Khoya Barfi, made from pure buffalo milk. Yes, it's the same barfi you get back home. Now made in England with milk from Ambala's own herd of buffalo. Only from Ambala. Don't take our word for it. Come and taste it for free this month. Now also doing the best kara chai, masala chai and elaichi chai. Just like back at home. Ambala, heritage you can taste. Visit ambala.co.uk.
5: Herald. New world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free Herald catalogue today. Call on 0208 507 7900 or download the catalogue from heraldplastic.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldplastic.com.
4: Celebrate Diwali with Chalo Let's Go and Chai Chopal. Diwali Gala 2026.
5: Saturday 31st October at the Conference Suite West Bromwich. Enjoy a vegetarian feast, live entertainment and family fun.
4: Adults £30, children aged 5 to 12 just £15, and under 5s go free.
5: Book now at diwaligala2026.eventbrite.co.uk. For sponsorship call Rakesh on 07436 594 323.
4: Sponsored by Terence Duffy and Diamond Heaven. Radio partner Leica Radio.
6: माय फ्रेंड, दिमाग के सर्किट में जब भी स्पार्क हुई है, स्टोन एज से लेकर न्यू एज तक तरक्की हुई है.
5: India ke top 1% hosted by Anil Kapoor every weekend at 8 p.m. on Star Plus and Jio Hotstar.
7: Your brain now, play the game now.
0: Like a radio network, proud hospitality partner, Ragasan.
8: स्ट्रीट फूड का असली मजा लो क्वालिटी स्ट्रीट फूड लेस्टर पर. ट्राई कीजिए क्रिस्पी पानी पूरी, स्पाइसी वड़ा पाव और डिलीशियस पाव भाजी. सब कुछ फ्रेश और टेस्टी. लाइट खाना है तो हमारे चीजी सैंडविचेस और किड फ्रेंडली ट्रीट्स ट्राई कीजिए. तो मिलते हैं 62-64 बेलग्रेव रोड, LE4 5AS. कॉल ऑन 0116-332-5100 और मेन्यू ऑनलाइन भी चेक कर सकते हैं. क्वालिटी स्ट्रीट फूड लूटन एंड विमली में तो है, लेकिन अब असली इंडियन फ्लेवर लेस्टर में.
0: From Helzowen to Harborne, Leica Radio is now broadcasting throughout Birmingham on full-scale DAB. This is Leica Radio Midlands, a true Radio Wally cracker classic. Name the 90s number. This is Leica.

0: about the messages that are rolling in for this one. Quite a few of you saying, is it Radha to Delhi Khan? Absolutely not. Radha heard that. Radio wali tere listeners kar kya rahe hai? Ye meri awaaz thodi hai. It was Arijit Singh. Bit of a far 2.0. Which obviously you guys aren't, because you are the most wafadar audience I've ever had. Somebody, Sham saying, is it fast man? Absolutely not. Not even slightly.
1: Time for Radio Wally to take you out of this world with a Lazy Lounge special. Like a radio.
2: દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાની તમારી સફર હવે લેસ્ટરથી શરૂ થાય છે.
3: હેલો એવરીવન, ધીસ ઇઝ રિઝવાન સાજન, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ ડેન્યુ પ્રોપર્ટીઝ, અને અમે લાવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી એક્સપો મારિયટ હોટેલ લેસ્ટરમાં 26-27 સપ્ટેમ્બરમાં.
2: પોર્ટ્સ રિયલ એસ્ટેટ તમને આમંત્રિત કરે છે ડેન્યુ પ્રોપર્ટીઝ સાથે દુબઈ પ્રોપર્ટી એક્સપોમાં. મેરિયટ હોટેલ સ્મિથવે લેસ્ટર, LE19 1SW, 26 અને 27 સપ્ટેમ્બર સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. જાણો ગ્રીન્સ, બ્રીઝ અને શાહરૂખ વિશે. પ્રોપર્ટીઝ 1,90,000 pound. બુકિંગ માત્ર 5,000 pound થી. દુબઈની મફત ફ્લાય આઉટ ઓફર્સ વિશે પૂછો. દુબઈની તમારી સફર અહીંથી શરૂ થાય છે. શરતો લાગુ.
4: हमारी रक्षक है वो.
5: बालाजी टेलीफिल्म्स प्रेजेंट्स द वन फोर्स ऑफ द फॉरेस्ट.
6: मुझे ये जो अजीब सी चीजें दिखाई दे रही है उन सबका मतलब क्या है? कौन कर रहा है?
5: मिस्ट्री, फैंटेसी, एक्शन. द वन स्टारिंग सिद्धार्थ मल्होत्रा एंड तमन्ना भाटिया इन सिनेमाज फ्राइडे 25th सितंबर. फॉर यूके रिलीज डिटेल्स फॉलो बकरानिया मीडिया ऑन इंस्टाग्राम.
7: सेलिब्रेट दिवाली विद चलो लेट्स गो एंड चाय चोपल. दिवाली गाला 2026
8: सैटरडे 31st अक्टूबर एट द कॉन्फ्रेंस सूट वेस्ट ब्रॉमविच. एंजॉय अ वेजिटेरियन फीस्ट, लाइव entertainment and family fun.
7: Adults £30, children aged 5 to 12 just £15, and under 5s go free.
8: Book now at DiwaliGala2026.eventbrite.co.uk. For sponsorship, call Rakesh on 07436 594 323.
7: Sponsored by Terence Duffy and Diamond Heaven, radio partner Leica Radio. London, get ready for an unforgettable night.
9: The legendary Ustad Rahat Fateh Ali Khan, joined by his son Shah Zaman Ali Khan,
7: comes to the O2 Arena London on 18th April 2027.
9: Brought to you by Pantheon, performing all his greatest hits.
7: And a very special tribute to the legendary Nusrat Fateh Ali Khan.
9: Powered by Pepe's Piri Piri in association with Berico and RGB Direct.
7: Tickets available from Ticketmaster and AXS. Radio partner Leica Radio Network.
1: Leica Radio Network. Proud hospitality partner, Ragasan.
10: Bring your vision to reality with ImagineX Global. Our team of Imagineers create immersive experiences from digital content to epic live events. Whether it's a high-energy concert, an innovative conference, sleek brand visuals, or stunning photography and videography for your special moments, we have you covered. We're a tech-driven, human-led creative experience company delivering cutting-edge digital solutions and expert event management. Let's turn your ideas into epic memories. Contact us today at ImagineXGlobal.com or WhatsApp 0758-580-1801. And let your ideas take center stage. ImagineX Global, where creativity, technology, and humanity unite the world.
1: Listen back to your favorite shows by logging on to LeicaRadio.com and selecting Midlands or the mobile app. A true Radio Wally Cracker Classic. Name the 90s number. This is Leica.